આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક. પ્રધાનમંત્રીએ કહ્યું, ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકારો પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચિકબેરેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ઓમાનમાં ભારતીય જહાજ પર થયેલા મિસાઇલ હુમલામાં ત્રણેય ભારતીય નાવિકોના મૃત્યુની પુષ્ટિ કરી. અને વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપનો આજે રાત્રે 12:30 પ્રારંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં દેશભરમાં ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને ટકાઉ રોજગારની તકો ઊભી કરવાના પગલાં પર ચર્ચા કરવામાં આવી રહી છે. ચર્ચાઓમાં શાસન, ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ અને ભાગીદારી સહિતના મુખ્ય મુદ્દાઓના યોગ્ય અમલીકરણ માટે રોડમેપ વિકસાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ વર્ષની બેઠકનો વિષય 2047 સુધીમાં વિકસિત ભારત માટે સમાવિષ્ટ માનવ વિકાસ છે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો અને ઉપરાજ્યપાલો ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે અને સરકાર તેમના જીવનને સરળ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેડૂતો દેશની ખાદ્ય સુરક્ષા, પોષણ અને સમૃદ્ધિની કરોડરજ્જુ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને પાક વીમા યોજના જેવી પહેલો માત્ર ખેડૂતોની આવકને જ નહીં પણ કૃષિને સશક્ત બનાવી રહી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા ખેડૂતોને ખેતી માટે સૌર ઉર્જા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ કાર્ડ ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને ખેતી અને અન્ય આવશ્યક જરૂરિયાતો માટે ખૂબ જ ઓછા વ્યાજદરે સરળ લોન પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે સરકારની સીડ ટુ માર્કેટ પહેલ પાકના વાજબી ભાવો સુનિશ્ચિત કરવા માટે અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે. શ્રી મોદીએ કહ્યું છે કે સરકારે દેશના ખેડૂતોને કૃષિ સંબંધિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર સતત ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2A ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીથી કનેક્ટિવિટી મજબૂત બનશે.

0: તેનાથી એરપોર્ટ સુધીની મુસાફરીનો સમય ઘટશે અને વધુ સુવિધાજનક બનશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ વિસ્તરણથી ભીડ ઓછી થશે, રોજગારીની તકો ઊભી થશે અને ટકાઉ શહેરી વિકાસમાં ફાળો મળશે. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકાર પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી છે. નાણાં મંત્રાલયે એક સૂચના દ્વારા 22, 25, 27 અને 30% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિની જાહેરાત કરી છે. મંત્રાલયે જણાવ્યું કે હવે આ 4 ઇંધણ શ્રેણીઓ પર એક્સાઇઝ ડ્યુટી શૂન્ય રહેશે, જેનો ઉદ્દેશ ભારતના ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમને મજબૂત બનાવવાનો અને આયાતી ક્રૂડ તેલ પર નિર્ભરતા ઘટાડવાનો, કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો અને સ્થાનિક રીતે ઉત્પાદિત ઇથેનોલની માંગ વધારવાનો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચિકબેરેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણનને રાજીનામા પત્ર મોકલ્યો હતો. અગાઉ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અને રાજ્યસભાના સભ્યો સુખેન્દુ શેખર રે અને સુષ્મિતા દેવે રાજ્યસભા અને પક્ષ બંનેમાંથી રાજીનામું આપ્યું હતું. ભારતમાં બનેલ પ્રથમ એરબસ C-295 ગુજરાતના વડોદરાથી તેની પ્રથમ પરીક્ષણ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આ અંગે ખુશી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ ફક્ત આકાશમાં ઉડતું વિમાન નથી, તે એરોસ્પેસ ઉત્પાદનમાં દેશની વધતી જતી ક્ષમતાઓને પણ પ્રતિબિંબિત કરે છે. તેમણે એરબસ, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ, ભારતીય વાયુસેના અને તમામ ઇજનેરો, ટેકનિશિયનો અને કામદારોને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને બલ્ગેરિયાના સંબંધો મજબૂત અને સ્થિર છે. તેમણે બલ્ગેરિયાના વિદેશમંત્રીને મળ્યા બાદ આ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે મુલાકાત દરમિયાન ભારત અને બલ્ગેરિયા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ભાગીદારી અને વૈશ્વિક સ્થિરતા અને પ્રગતિ માટે મજબૂત રાષ્ટ્રો કેવી રીતે સાથે મળીને કામ કરી શકે તે અંગે ચર્ચા કરાઈ હતી. ડોક્ટર જયશંકરે આર્થિક સુરક્ષા, વિક્ષેપોના તાજેતરના અનુભવો અને આતંકવાદના વધતા જોખમ અંગે ભારતના સ્પષ્ટ વલણ પર ભાર મૂક્યો હતો.
1: ભારત કા માનના હૈ કે યે દૌર યુદ્ધ કા નહીં હૈ ઓર સંઘર્ષો કા એકમાત્ર સમાધાન બાતચીત તથા કૂટનીતિ હૈ. જબ બાત આર્થિક જોખિમો કી આતી હૈ તો ઇસસે નિપટને કા તરીકા મજબૂત આપૂર્તિ શૃંખલા ઓર અધિક વિવિધતા હૈ ઓર યે સુનિશ્ચિત કરના આવશ્યક હૈ કે સમુદ્રી વ્યાપાર મેં કોઈ રુકાવટ ના આયે. સાથ હી આતંકવાદ કે મામલે મેં દુનિયા કો શૂન્ય સહિષ્ણુતા કી નીતિ પર સ્પષ્ટ રુખ અપનાના હોગા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર અમેરિકાના મિસાઇલ હુમલા દરમિયાન ગુમ થયેલા 3 ભારતીય નાવિકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે 2 મૃતદેહો મળી આવ્યા હોવાનું જણાવતા આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી સોનોવાલે સરકાર આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારો સાથે હોવાનું જણાવ્યું હતું. તેમણે ખાતરી આપી કે મૃતકોના નજીકના સંબંધીઓને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. તેમણે અધિકારીઓને બચાવેલા ક્રુ સભ્યોને તાત્કાલિક સ્વદેશ પરત મોકલવા અને મૃતકોના મૃતદેહને તેમના અંતિમ સંસ્કાર માટે ભારત પરત લાવવાનો નિર્દેશ આપ્યો છે. ભારતે 29 કેન્દ્રીય શ્રમ કાયદાઓને 4 શ્રમ સંહિતામાં એકીકૃત કરીને વ્યાપક શ્રમ સુધારા હાથ ધર્યા છે, જેથી તેનું પાલન સરળ બને. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ ગઈકાલે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદના પૂર્ણ સત્રમાં સંબોધન કરતા આમ જણાવ્યું હતું. તેમણે ઝડપથી વિકસતા વૈશ્વિક પરિવર્તનો વચ્ચે સામાજિક ન્યાય અને યોગ્ય કાર્યને પ્રોત્સાહન આપવામાં આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદના સતત નેતૃત્વની પ્રશંસા કરી. તેમણે રાષ્ટ્રીય કારકિર્દી સેવા પોર્ટલ અને ઈ શ્રમ પોર્ટલ દ્વારા શ્રમ અને રોજગાર ક્ષેત્રમાં ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ વિકસાવવામાં ભારતની પ્રગતિ પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રામગઢ ખાતે 20 kW FM ટ્રાન્સમીટરનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. જયપુરમાં આકાશવાણી પરિસરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી વૈષ્ણવે વ્યૂહાત્મક માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા સરહદી વિસ્તારોમાં સંદેશાવ્યવહારને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા અંગે જણાવ્યું હતું. વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપ આજથી શરૂ થઈ રહી છે. વિશ્વભરમાં આ ટુર્નામેન્ટને લઈ ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેક્સિકો સિટીના ઐતિહાસિક એસ્ટાડિયો એસ્ટેકામાં ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે વર્લ્ડ કપ શરૂ થશે. ઉદઘાટન મેચમાં મેક્સિકો ગ્રુપ એ મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે. વધુ માહિતી સાંભળીએ અમારા સંવાદદાતા પાસેથી.
2: फीफा विश्व कप का यह अब तक का सबसे बड़ा संस्करण है. इसमें पहली बार 48 टीमें भाग ले रही हैं. पहले के संस्करणों में 32 टीमें शामिल होती थी. मेजबान देश अमेरिका, कनाडा और मेक्सिको को विश्व कप में सीधे प्रवेश मिला है. अन्य 45 टीमों ने 2 वर्ष लंबे क्वालिफाइंग अभियान के जरिए जगह बनाई है. टूर्नामेंट में 12 ग्रुप है. प्रत्येक ग्रुप में 4-4 टीमें शामिल हैं. हर ग्रुप की शीर्ष 2 टीमें सीधे नॉकआउट चरण में प्रवेश करेंगी. प्रतियोगिता में कुल 104 मुकाबले खेले जाएंगे. इसमें 72 ग्रुप स्टेज और 32 नॉकआउट मुकाबले होंगे. फाइनल 19 जुलाई को खेला जाएगा. समाचार कक्ष से मैं चिराग झा.
0: અમેરિકાએ ઈરાની લક્ષ્ય પર લશ્કરી હુમલાઓનો બીજો રાઉન્ડ શરૂ કર્યો છે, જેના કારણે ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને અને અમેરિકી દળોના પ્રાદેશિક ઠેકાણાઓ પર વળતા હુમલા શરૂ કર્યા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે તેણે સતત બીજા દિવસે સ્વબચાવ હુમલાઓ કર્યા છે. આ હુમલાઓમાં ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, રડાર સ્થાપનો, સંદેશાવ્યવહાર માળખા અને દેખરેખ ક્ષમતાઓને નિશાન બનાવાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક. પ્રધાનમંત્રીએ કહ્યું, ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકારો પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચિકબેરેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ઓમાનમાં ભારતીય જહાજ પર થયેલા મિસાઇલ હુમલામાં 3 ભારતીય નાવિકોના મૃત્યુની પુષ્ટિ કરી. અને વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપનો આજે રાત્રે 12:30 વાગ્યાથી પ્રારંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક
3: આકાશવાણી મુંબઈ. तुषार पवार राष्ट्रीय बातम्या देत आहे. ठळक बातम्या. प्रधानमंत्र्यांच्या अध्यक्षतेखाली नवी दिल्लीत नीती आयोगाच्या नियामक परिषदेची 11वी बैठक सुरू. इथेनॉल मिश्रित पेट्रोलला केंद्रीय उत्पादन शुल्कातून सूट देण्याचा सरकारचा निर्णय. 2024 आणि 2025 साठीच्या संगीत नाटक अकादमी पुरस्कारांची घोषणा. महाराष्ट्रातून गायक अरुण कशाळकर, आनंद भाटे, अभिनेता अरुण नलावडे यांचा सन्मान. आणि फिफा फुटबॉल विश्वचषक स्पर्धेला आजपासून सुरुवात. प्रधानमंत्री नरेंद्र मोदी यांच्या अध्यक्षतेखाली आज नवी दिल्लीत राष्ट्रपती भवन इथं नीती आयोगाच्या नियामक परिषदेची 11वी बैठक सुरू आहे. 2047च्या विकसित भारतासाठी सर्वसमावेशक मानवी विकास ही या बैठकीची संकल्पना आहे. देशभरात उद्योजकतेला चालना देणं, कौशल्य विकासात वृद्धी घडवणं आणि रोजगाराच्या शाश्वत संधी निर्माण करण्यासाठीच्या उपाययोजना हे या बैठकीतले विषय आहेत. यासोबतच उत्तरदायित्व आणि प्रभावाच्या मूल्यमापनाची सुनिश्चिती करून सुशासन, डिजिटल सार्वजनिक पायाभूत सुविधा आणि भागीदारीच्या आधारे सामूहिक अंमलबजावणी आराखडा तयार करण्यावरही या बैठकीत चर्चा होणार आहे. या बैठकीच्या निमित्तानं देशभरातल्या राज्य आणि केंद्रशासित प्रदेशांचे मुख्यमंत्री आणि नायब राज्यपाल एकत्र आले आहेत. शेतकऱ्यांचं कल्याण केंद्र सरकारच्या सर्वोच्च प्राधान्यक्रमापैकी एक असल्याचं प्रधानमंत्री नरेंद्र मोदी यांनी म्हटलंय. यासंदर्भात त्यांनी समाजमाध्यमावर एक संदेश मालिका सामायिक केली. शेतकऱ्यांच्या जगण्यात सुलभता आणण्यासाठी केंद्र सरकार कोणतीही कसर सोडत नाही. शेतकरी हेच देशाची अन्न सुरक्षा, पोषण आणि समृद्धीचा पाया आहेत, असं त्यांनी आपल्या संदेशात म्हटलंय. शेतकऱ्यांच्या उत्पादनाचं रक्षण आणि कृषी क्षेत्राला बळकटी देण्याच्या उद्देशानं प्रधानमंत्री किसान सन्मान निधी, पीक विमा योजना, प्रधानमंत्री कुसुम योजना या माध्यमातून शेतकऱ्यांना दिल्या जात असलेल्या पाठबळाचा उल्लेखही त्यांनी आपल्या संदेशातून केलाय. किसान क्रेडिट कार्ड शेतकरी, पशुपालक आणि मच्छीमारांसाठी लाभदायक ठरत असल्याचंही त्यांनी म्हटलं आहे. परराष्ट्र व्यवहार मंत्री डॉ एस जयशंकर यांनी काल सोफिया इथं बल्गेरियाचे प्रधानमंत्री रुमेन रादेव यांची भेट घेतली. यावेळी भारत आणि बल्गेरिया यांच्यातले मजबूत द्विपक्षीय संबंध, दोन्ही देशांमधली धोरणात्मक द्विपक्षीय भागीदारी अधिक दृढ झाल्यानं निर्माण झालेल्या संधी आणि वाढत्या अस्थिरतेच्या काळात जोखीम कमी करण्यासाठी द्विपक्षीय सहकार्याची गरज या विषयांवर चर्चा केली. दोन्ही देशांमध्ये व्यापार आणि गुंतवणूक, औषध निर्माण, सेमीकंडक्टर्स, कृत्रिम बुद्धिमत्ता, अंतराळ, संरक्षण, गतिशीलता, पर्यटन आणि सर्जनशील मनोरंजन उद्योग या

आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। भरत खोना, डॉक्टर पीयूष गांधी, दक्षाबेन गांधी, विभाबेन महेश्वरी, हर्षाबेन मेहता अने दिलीप भाई जोशी आ बधाए फोन करी जुदी जुदी रमतोनी वात करी छे। मित्रों सौथी पहला तो वात करीए अंताक्षरी, अंत्याक्षरी अथवा तो अंतकड़ी आ रमतनी। आ खूब ज जूनी रमत छे अने आ रमत में टाइम कई रीते पूरो थई गयो एनी खबर ज पड़ती नथी। अने मनोरंजननु एकमात्र साधन कहीए ने ज्यारे बधा बैठा होय त्यारे आ अंताक्षरी छे। फिल्म गीत होय अने ए गीतनो जे अंतिम अक्षर होय एना परथी तमारे बीजू गीत गावानुं, ए गीतनो अंतिम अक्षर परथी त्रीजा ए गीत गावानुं। आ रीते अंतिम अक्षर परथी गीत शुरू थाय अने जेने गीत न आवडे ए आउट थाय। त्यारबाद आपणे रमीए छे संता कुकड़ी। आ रमत पण लगभग 2000 वर्ष जूनी छे। आ रमत ग्रीस देशमां सौथी पहेलीवार 2000 वर्ष पहेला रमाई हती। अने मित्रों ग्रीस देशमां आ रमतनुं नाम हतुं एपोड्रिड्रेस्किंड्रा। એટલે આપણે જેને સંતા કુકડી કહીએ ને એનું આટલું મોટું નામ ગ્રીસ દેશમાં હતું 2000 વર્ષ પહેલા, એટલે લગભગ બીજી સદીની આસપાસ। તો સંતા કુકડીમાં કોઈ એક વ્યક્તિ આંખો બંધ કરે અથવા તો દિવાલની પાસે મોઢું કરીને ઊભો રહી જાય, પછી 1 થી 50 સુધી ગણે, ત્યાં સુધી બીજા ખેલાડીઓ છુપાઈ જાય અને આ બીજા ખેલાડીઓ જે છુપાઈ ગયા છે એને શોધવાનું કામ આ જે વ્યક્તિએ આંખો બંધ કરીને ઊભો હતો, જેણે દાવ લીધો છે, એણે કરવાનું છે। હવે આ રમતમાં ડૉક્ટર પિયુષભાઈ ગાંધીએ મને બીજી એક રમતનું નામ કહ્યું છે છપ્પો। રમત આવી જ છે પરંતુ જ્યાં છુપાયા હોય ત્યાં છપ્પો આપવાનો, અને જો તમે છપ્પો આપો અને તમારો છપ્પો જો પહેલાં પડે તો સામેવાળા આઉટ થાય। એટલે હું બરાબર સમજી લગભગ નથી આ છપ્પાની રમતને, પરંતુ પિયુષભાઈ ગાંધીએ મને ખૂબ સરસ રીતે આ છપ્પાની રમતને સમજાવી કે તમારે છપ્પો આપવાનો, અને સંતા કુકડીના જેવી જ રમત છે પરંતુ થોડીક જુદી છે। તો મિત્રો આવી જ રમતોની વાતો કરો જેમાં કોઈ પણ સાધનની જરૂર નથી, બસ તમે, અમે, આપણા મિત્રો ને આપણા કુટુંબીજનો અને પરિવારો। ચાલો રમીએ સરસ મજાની રમતો। આપ મને ફોન કરો, નંબર છે 02245154134, 02245154135।

श्रोता मित्रों स्टेच्यू, समझे गया ने? ज्या छो त्याज उभा रहेजो अने एमज उभा रहेजो, हूँ अहींथी बधाने जोई रही छो। तमे नाचता हो, कूदता हो, गाता हो, खाता हो, फरता हो, चालता हो, आ स्टेच्यू संभळाय ने एटले त्या ने त्या उभा रही जवानो। जे मुद्रा में छो ने ए ज मुद्रा में उभा रहेवानुं, हा जराय हालवानुं नहीं। જ્યાં સુધી ઓવર ન સંભળાય ત્યાં સુધી, અને હા ઓવર કહું ને એ પહેલાં જો તમે હાલ્યા છો ને તો તમે બધા આઉટ હો મિત્રો। આ એક રમત છે સ્ટેચ્યુ, અને આ રમત પણ ખૂબ રમાય છે। તો જયંતિભાઈ ભાનુશાલીએ એવું કહ્યું કે એમણે મુલુટથી ફોન કર્યો હતો અને એમણે કહ્યું કે અમે તો 3, 6 અને 9ની રમત રમતા। મેં કહ્યું આ 3, 6 અને 9ની રમત કેવી હોય? તો એમણે કહ્યું 3 બોલે એટલે તાળી પાડવાની, 6 બોલે એટલે ગાલે હાથ રાખવાનો, અને 9 બોલે એટલે માથે હાથ રાખવાનો। પણ આમાં ઘણી વખત 3 અમે એ રીતે બોલીએ, વચ્ચે ગમે ત્યાં 3 બોલી દઈએ એટલે લોકો એમાં મૂંઝાઈ જાય। ગાલે હાથ મૂકવાનો હોય તો માથે મૂકી દે, ને માથે હાથ મૂકવાનો હોય તો તાળી પાડી દે, અને આમ આ રમતમાં ખૂબ મજા આવે। તો મિત્રો તમે પણ રમજો હા 3, 6 અને 9ની રમત।

આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ પર ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી અને સાંભળી રહ્યા છે એકદમ ખરા સોના જેવા મારા શ્રોતા મિત્ર. તો મિત્રો, એક રમત એનું નામ મને નથી ખબર, તમને ખબર હોય તો જણાવજો, જેમાં તમારે બોલવાનું નથી, માત્ર અભિનય કરવાનો છે. આ અભિનય દ્વારા તમે કોઈ ફિલ્મનું ગીત જણાવી શકો, અથવા તો કોઈ એક્ટર એક્ટ્રેસનું તમે એક્ટિંગ કરીને એ લોકોને ઓળખવા કહી શકો કે કયો એક્ટર કે કઈ એક્ટ્રેસ છે. કોઈ ફિલ્મનું નામ ઓળખવાનું હોય છે, તમારે અભિનય કરવાનો છે અને સામેવાળા લોકો તમારા અભિનય પરથી, ફિલ્મનું ગીત હશે તો ફિલ્મનું ગીત, ફિલ્મનું નામ હશે તો ફિલ્મનું નામ, અભિનેતા અભિનેત્રીનું નામ હશે તો તેઓ ઓળખશે. આ રમત છે, આ રમતનું નામ મને યાદ નથી આવી રહ્યું, જો તમને યાદ આવતું હોય તો ચોક્કસથી જણાવજો. નંબર છે 0224515414 અને 0224515435. કલર કલર વિચ કલર ડુ યુ વોન્ટ, કંઈક યાદ આવ્યું? નક્કી જ યાદ આવ્યું હશે, કારણ કે તમે પણ આ રમત ચોક્કસ રમ્યા હશો. આ રમત બાળકોમાં ખૂબ પ્રિય છે અને બાળકોમાં આ રમતના કારણે રંગોની જાણકારી એમને મળે છે અને ઘણા બધા રંગોથી તેઓ માહિતગાર થાય છે. આમાં એક બાળક રાજા અથવા તો દુકાનદાર બને અને એક કલરના નામ બોલે. હવે એણે કીધું લાલ રંગ, તો બાકીના બાળકોએ લાલ રંગ જ્યાં હોય એને સ્પર્શ કરીને પાછા આવવાનું હોય છે. હવે જે સૌથી છેલ્લો આવે એ આઉટ થાય. જો લાલ રંગની જગ્યાએ એણે કોઈ બીજા રંગને સ્પર્શ કર્યો હોય તો એ આઉટ થાય, અને જો એને લાલ રંગ ન મળે અને એમને એમ પાછો આવે તો આઉટ થાય. અને આ રમત રમવામાં પણ ખૂબ મજા આવે છે મિત્રો, ચોક્કસથી રમજો.

રમેશભાઈ મલાડથી ફોન હતો અને એમણે કહ્યું એકી સંખ્યા અને બેકી સંખ્યાની પણ રમત એવો રમતા હતા. એટલે એવું નક્કી થાય કે એકી સંખ્યા બોલવાની હોય અને એમાં જો કોઈ બેકી

કબડ્ડી, હુતુતુતુ. મિત્રો, હુતુતુતુમાં ખાસ કરીને ખૂબ ચપળતા જોઈએ, ખૂબ શક્તિ જોઈએ, અને હા, તમારામાં સંયમ પણ એટલો જ હોવો જોઈએ. તમારું શ્વાસ પર નિયંત્રણ હોવું જોઈએ, કારણ કે આમાં તમારે રમતા રમતા સતત બોલવાનું છે, કબડ્ડી કબડ્ડી કબડ્ડી કબડ્ડી કબડ્ડી કબડ્ડી કબડ્ડી કબડ્ડી, અથવા તો હુતુતુતુ હુતુતુતુ હુતુતુતુ હુતુતુતુ હુતુતુતુ હુતુતુતુ. એટલે તમારો તમારા શ્વાસ પર કંટ્રોલ હોવો જોઈએ. મેદાનમાં 12 ખેલાડીઓ હોય છે, મેદાન 2 ભાગમાં વહેંચાયેલું હોય છે. ટીમનો એક ખેલાડી સામેની ટીમમાં જાય છે, ત્યાંના ખેલાડીઓને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે, અને ત્યાં સ્પર્શ કરીને એ ફરી પાછો પોતાની ટીમમાં આવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સામેવાળી ટીમ એ પોતાની ટીમ સુધી ન પહોંચી શકે એ માટે એને પકડવાનો પ્રયત્ન કરે. સરસ મજાની રમત. ઊભો ખોખો, બેઠો ખોખો, ઉખાણા તો ગમે ત્યારે ચાલે. તમે ઉખાણા પૂછતા જાઓ, સામેવાળો વિચાર કરતો જાય, અરે નથી આવડતો હં જવાબ, તમે જ કહી દો ને. ના ના, હું નહીં જણાવું, હા તમે ઓળખો. એટલે ઉખાણાની પણ એક જુદી જ મજા છે. ઘણા લોકો માનવ પિરામિડ બનાવવાની પણ રમત રમતા હોય છે. અને હા, આરતીબેનનો ફોન હતો, અને આરતીબેને કીધું કે બધા બાળકો આમ ગોળ કરીને ઊભા થઈ જાય, અને પછી હાથ ઉપર હાથ રાખીને બધા એકબીજાના હાથ પર હાથ મૂકે. 5, 10, 15, 20, 25 આ જ આંકડાઓ બધા 5-5 પછીના બોલવાના હોય, 5નો ઘડિયો. અને જેવો એક હાથ આવે, એટલે કોઈ જો 1, 2, 3, 4માંથી કોઈ આંકડો બોલી ગયો તો એ આઉટ. 5વાળાએ 5 બોલવાનો, પછી 10વાળાએ 10 બોલવાનો, વચ્ચેના આંકડા નહીં બોલવાના. જો વચ્ચેના આંકડા તમારાથી બોલાઈ ગયા તો તમે આઉટ થઈ જાઓ.

ભરતભાઈએ જણાવ્યું કે મીઠું મરચું રમત તેઓ રમ્યા છે. બે જણમાં રમાય, એક જણે હાથ આમ નમસ્કારની મુદ્રામાં ઊભા રહેવાનું, સામેવાળી વ્યક્તિ જે હોય એ મીઠું મરચું બોલતો જાય અને તમારા હાથ પર મારવાનો પ્રયત્ન કરે અને તમારે તમારો હાથ બચાવવાનો. જો એનો હાથ તમને એટલે મારતી વખતે વાગી જાય તો તમે આઉટ, અને જો તમે હાથ બચાવી લીધા તો તમે નોટ આઉટ. પરંતુ હા, મારે હવે આઉટ થવું પડશે, હું નોટ આઉટ નહીં રહી શકું. એટલે અત્યારે બરાબર 4 વાગે આપ સાંભળશો સમાચાર. મને તરુલતા કરોડિયાને હવે આપો રજા, પરંતુ હા, આપણે મળતા રહીશું, ચોક્કસથી મળશું એ વચન સાથે. નમસ્કાર.